ઉત્પાદન થાય. બપોરનો લે ચારાદાના આપણને બિલકુલ નહીં આવવું જોઈએ. પશુઓનો જે સંતુલિત આહાર હે એને હરો ને સુખો ચારો ચાર અનુપાત એક ને સામેલ કરી શકો. હરો ચારો વધારે ને સુખો ચારો જે હૈ એકમ. પ્રત્યેક 2 લિટર દૂધ ઉત્પાદન ને માટે 1 કિલો દાના મિશ્રણ આપણે આપી શકો. પ્રતિદિન 50 ગ્રામ નમક 7 થી 80 લિટર સ્વચ્છ પાણી આપણે પીવાડી શકો. ગુડ નો ઉપયોગ કરી શકો. પશુઓને અધિક થી અધિક હરો ચારો અગર આપણે આપ્યા એમ થી શરીર ને આવશ્યક ખનિજ તત્વ ને એને પાણી ની પૂર્તિ થતી રહેવા. હરો ચારો જે હે એ પચાવવામાં ભી આસાન રહે. ઉચ્ચ ગુણવત્તા વાળો હરો ચારો સંતુલિત આહાર ખનિજ બાયપાસ ફેટ ને ઇલેક્ટ્રોલાઇટ નો ઉપયોગ પશુની ઉર્જા ખનિજ આવશ્યકતાને પૂરા કરવાને સહાયક રહે. નિયમિત ક્રમિનાશન ને HSBQ ને FMD નો ટીકાકરણ કરાવી શકો. હીટ ના લક્ષણ નજર રાખો. આહાર ને 100 થી 150 ગ્રામ બાયપાસ ફેટ સામેલ કરી શકો. પીવાનું

0: જામવાળા કામ માથે ચર્ચા કરી જાવે. રાજસ્થાન ઈટીએસ જયપુર જૈશ એ મોહમ્મદ રી કથિત રૂપ જોડી એક મહિલાને ગિરફ્તાર કર્યા હૈ. મિલિટરી ઇન્ટેલિજન્સ રી સૂચના માથે પકડીજી બબીતા ધાકડ ઉર્ફ ખદીજા નામરી આ મહિલા સવાઈમાધપુર જિલ્લારી મૂળ રહેવાસી હૈ. શરૂઆતી જાણકારી મુજબ આ લાંબા બગત દેશ વિરોધી નેટવર્ક સાથે કામ કર રહી. પોલીસ અધિક્ષક મનીષ ત્રિપાઠી બતાયો કે યુએપીએ એક્ટ તહેત ગિરફ્તાર કરીજી આરોપી મહિલાને અદાલતમાં પેશ કરી જ્યા જેઠે ઉણને 27 જૂન તાઈ રિમાન્ડ સારું ભેજ દીધી જ્યા હૈ. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેરૂ સુન રહ્યા હો. સંસદીય કાર્યમંત્રી જોગારામ પટેલ ઓર ગૃહ રાજ્યમંત્રી જવાહરસિંહ બેઢમ આજ જયપુરમાં સમાન નાગરિક સંહિતા યુસીસી ને લે પ્રેસ વાર્તા કરી. શ્રી પટેલ કહ્યું કે એણમાં સમાનતારી ભાવના ને બધાઓ મિલેલા ઓર સાથે ભેદભાવ ને કમ કરણમાં મદદ મિલેલા. રાજ્ય સરકાર યુસીસી લાગુકરણ રી દિશામાં કદમ વધાવતા વિધેયક લાવણ સારું ઊંચા થરરી કમિટી બનાઈ હૈ.
1: राजस्थान सरकार नागरिक संहिता कानून बनाने हेतु एक विशेषज्ञों की कमेटी का गठन किया. उसमें माननीय न्यायमूर्ति श्रीमती रंजना प्रकाश देसाई सेवा निवृत्त उच्चतम न्यायालय की न्यायाधिपति रही है. वो हमारी इस कमेटी की अध्यक्ष रहेगी और इस कमेटी का गठन विधिवत पूर्व में किया जा चुका है और उनसे अपेक्षा की गई बहुत जल्दी से जल्दी इस कानून पर सभी तरह का मंथन कर ये राजस्थान समान नागरिक संहिता बना करके पेश करें.
0: શ્રી બેડમ કહ્યું કે યુસીસી સંવિધાન મુજબ હૈ અરા લૈંગિક સમાનતા રી દિશામાં અહેમ હૈ.
2: ભારત મેં જન્મ લેને વાલા પ્રત્યેક વ્યક્તિ હો મહિલા હો યા પુરુષ હો ઉનકો સમાન નાગરિક સંહિતા લાગુ હો જિસસે સભી વર્ગો સભી ધર્મો ઓર સભી લોગો કો એક કાનૂન મિલેગા તો એક જૈસી સુવિધાએ વ્યવસ્થાએ ઉનકે અધિકાર સુનિશ્ચિત હો. સમાન નાગરિક સંહિતા યુસીસી રાજસ્થાન કે લિયે લાગુ હો इसके लिए विधेयक बनाने के लिए कमेटी का गठन किया.
0: चिकित्सा मंत्री गजेंद्र सिंह खींवसर कहो है कि जोधपुर रा पावटा सैटेलाइट अस्पताल में प्रसूतवा रा इलाज में पूरी गंभीरता बरती जा रही है. विशेषज्ञ ने देखरेख में वारो इलाज करो जावे. मीडिया साथे बतल में चिकित्सा मंत्री कहो के कोटा बीकानेर और जोधपुर रा मामला न्यारा न्यारा है आने एक दूजा जोड़ने नहीं देखा जावना चाहिए.
3: इंजेक्टेबल जो अभी जोधपुर के अंदर मार्केट से जो ये ला रहे हैं जो 25% अलाउड है उसकी जांच करने में थोड़ा सा टाइम लगेगा. उसका जो है हम उस पर कड़ी निगरानी रख रहे हैं क्योंकि ब्लीडिंग और इंजेक्टेबल और थोड़ा डिहाइड्रेशन जो गर्मी पड़ रही है और जो ये दो तीन चीजें ही हैं तो हमारी डॉक्टर्स की टीम मैंने जयपुर में भी गायनाकोलॉजिस्ट को और इनको बुलाया डॉक्टर्स को बुला के हमने बैठ के बात करी तो सब पॉइंटर जिन्हें पे आ रहे हैं. ये एक बहुत गंभीर विषय है जिसका
0: પ્રસૂતાવાળા સ્વાસ્થ્યને લઈ જિલ્લા કલેક્ટર અશોક રંજન મેડિકલ કોલેજના પ્રાચાર્ય ડોક્ટર બીએસ જોધા એ દુજા ડોક્ટરો સાથે મીટિંગ કરી મામલારી જાણસારૂ કમિટી બનાઈજી હૈ. શિક્ષામંત્રી મદન દિલાવર આજ આપણા રહેવાસ માટે જનસુનવાઈ કરી. એ દૌરાન વણા લોગારી ફરિયાદા સુણી ઓર વાજિબ નિપટારા આશ્વાસન દિયા. મીડિયા સાથે બતલમાં શ્રી દિલાવર કહ્યું કે નવા શૈક્ષણિક સત્ર સારું જરૂરી તૈયારીઓ કરી જા રહી હૈ. વણા કહ્યું કે જુલાઈના પહેલા હપ્તા તાઈ સગળી સ્કૂલોમાં શિક્ષક લગાવવાની કોશિશ કરી જાવે.
4: એક જુલાઈ કો કોશિશ કરેગે કે હમ સબકો શિક્ષક મિલ જાય ઓર એક જુલાઈ કો નહીં તો કમ સે કમ 10 જુલાઈ તક તો સબકો શિક્ષક મિલ જાયેંગે ઓર કિસી પ્રકાર કી સમસ્યા ના હોગી. હમારા પ્રયાસ યે રહેગા કે સભી વિદ્યાલયો મેં સમાન રૂપ સે શિક્ષક હો જાયે.
0: રાજસ્થાન માધ્યમિક શિક્ષા બોર્ડ રા નવા અધ્યક્ષ હનુમાનસિંહ રાઠોડ આજ અધ્યક્ષ રા ઓઢો સંભાળી લીધો. વણા બોર્ડ રા 41મા મુખ્ય રા રૂપમાં કમાન સંભાળી. બોર્ડ રા પ્રશાસક શક્તિસિંહ રાઠોડ વાને કામકાજ સોંપ્યો. શ્રી રાઠોડ મીડિયા સાથે બતલમાં પઢેસરાન રા સમગ્ર વિકાસ સારું નવી શિક્ષા નીતિ રા વાજીબ ક્રિયાન્વયન માથે જોર દેવણરી વાત કહી.
5: इस समय दो प्रकार की योजनाएं हैं. एक हमारे राजस्थान के परिवेश के अनुसार विद्यार्थियों का शैक्षिक उन्नयन किस प्रकार से हो. दूसरा जो राष्ट्रीय शिक्षा नीति है उस राष्ट्रीय शिक्षा नीति में अपनी भारतीय ज्ञान परंपरा ये विद्यार्थी काल से किस प्रकार उनके अंदर और प्रेषित की जाए कि वो विद्यार्थी आगे चलकर अपने देश के लिए अपने समाज के लिए हितकारक नागरिक के रूप में वो निकल कर आए. तो केवल परीक्षा परिणाम नहीं तो साथ में उनका भौतिक शैक्षिक

0: ને બી પડ્યું છે. કિશનભાઈ જે આપણો કામ હે એ આપણને કરવું હોય, માનસૂન તો એનો ટાઈમ અનુસાર આવી જંગા. મહીભાઈને પાણી પડ્યું હે, મહીભાઈ બુવાઈનું કામ ચાલુ કરી બી દીધું હે, તો કિશનભાઈઓ આપણને જે ખેતીનું કામ હે એ આપણને ટાઈમ અનુસાર કરી દેવું હે. કેમ કે આપણ જે ખેતરની સાફ સફાઈ હે વગેરે આપણને આના સમય જારી રાખવી, કેમ કે આ માનસૂન તો આવેગા. ને કિશનભાઈ દેખો આપણે વાત કરેગા કે આપણા વાગડમાં ખાસ કરીને મોટા તોર ઉપર આ સોયાબીનની ફસલ વધારે કરે, તો એની ઉન્નત કિસ્મની બારામાં પણ દેખો કિશનભાઈઓ દેખો આનું આપ સોયાબીનની બુવાઈ હૈ. ખાસ કરીને આપણને 25 જૂન થકી 15 જુલાઈ ને વેસે થઈ જાય તો બહુ અચ્છું હે, કેમ કે આનમ આ સમયે સોયાબીન લીધે અચ્છો હે, કેમ કે આનમ આપણ કર દંગા બુવાઈ તો આપણી ફસલ અગાડી અચ્છી સમય ઉપર પાકી જાયગા. એટલે આપણને ટાઈમનો ખાસ ધ્યાન રાખવું હે. ને આનમ જે ઉન્નત કિસ્મ હે એનું ખાસ કરીને ઉપચારિત બીજ કરવું, આપણને બઢિયાવાળો બીજ લેવું હે. ને ઉપચારિત કરી ને પછી એની બુવાઈ કરેગા તો અચ્છું રહેગા. કેમકે આપણે કઈ પુરાણું યા જેવું તો બુવાઈ કરી દેગા તો પછી આપણું નુકસાન થઈ શકે. એટલે અચ્છી ઉન્નત કિસ્મ લેવી. દેખો આ મહિયા જીએસ 95 હૈ, આ જલ્દી પકવા વાળી આ કિસ્મ હૈ, લગભગ આ 90 દાડમ પાકી જાય કિશનભાઈ. નાનું ઉત્પાદન બી અચ્છું મળી શકે આપણને, આપણે વાગડમાં અચ્છી થઈ શકે. ને આ બીજી છે NRC 37, આ બી કિસ્મ રોગની પ્રતિ સહનશીલ હૈ, આનો વધારે રોગ ન લાગે, આ બી અચ્છી હૈ. આ બીજી હે RVS 2001-4, આ બહુ અચ્છી હે પેદાવાર આલવા વાળી, આનું ઉત્પાદન અચ્છું હાલી શકે. ને આ બીજી બી હે GS 335, આ બી અચ્છી હે. કિશનભાઈ આનું સોયાબીનની ફસલ કરવા થકી આપણને અચ્છો હે લાભ હે. ભાઈ આનું આપણ મહેનત કમ હે, ખર્ચો બી કમ હે. ખાસ કરીને આનું ખરપતવાર નિયંત્રણ આપણને કરતી વખત ધ્યાન રાખવું જરૂરી, કેમ કે સમય પર ખરપતવાર કાઢી નાખંગા તો આનું બુવાઈ કરો એવા સમયે વરાપમાં આપણ બુવાઈ કરી દેગા તો ફસલ એનું અંકુરણ બી અચ્છું થઈ શકે. તો ભાઈ આપણે જે પાણીની સુવિધા હોય ખેતર તૈયાર હોય તો આપણે બુવાઈ કરી શકા. કિશનભાઈ વાત ચાલી રહી અગાડી બી કરેગા, પણ આ વાત હે ભાઈ કિશન મલાભાઈની, તો એને વાત હોય ને પછી અગાડી વાત કરે.
1: રામ રામ. રામ
2: રામ.
1: આપનું નામ?
2: હલો.
1: કયા ગામ થકી સાહેબ?
2: અર્તુલા. ના ભણાઈ સાહેબ બરાબર થોડેક પાંચ તક ભણ્યા ને પછી તે ખેતીવાડી
1: અગાડી ભણાઈ ને ના કરી.
2: ના
1: ભણાઈ તો કોશિશ કરી તો તે
2: કરી તો ખરી, પણ પછી તે છોડી. એને ભાઈ
1: આપડે ખેતીવાડી કેટલીક જમીન હે તમારે?
2: 12 વીઘા જમીન હે આમાં કને.
1: તો જમીન તો બઢિયા હે. પાસ નેર નું પાણી ભરે?
2: નેર નું પાણી તો ભરે સાહેબ, નેર નું ભરે. અમારે નીચી કુવા બી હે સાહેબ.
1: અચ્છા અચ્છા, કુવા ને પાણી સુવિધા હે?
2: નેર બી હે ને કુવા બી હે.
1: ખાતર વગેરે તો ઉપયોગ કરો? પાસે
2: તારે બિલકુલ આપડે દેશી ખાતર નો ઉપયોગ કરો પડે સાહેબ.
1: દેશી વધારે ના કરો?
2: તારે બિલકુલ પૈસે લગભગ સર. અચ્છા, એના બાદ ગાય હે.
1: અચ્છા,
2: બે બેન હે. અચ્છા, એ ખાતર હે પછી એની આપડે બને ખાડો ખાણી ચેરી બનાવીને પછી એની મેં નાખી લેલો.
1: અચ્છા,
2: પછી એની 12 મહિના રેવા દો પછી ખાતર રહી.
1: વેસી લગભગ હળવા હળવા
2: દેવું પડે, હળવા દેવું પડે ને,
1: હળવા
2: દેવા બાદ